સર્વ સાહિત્ય નહી અન્ના, અરે કેન્દ્ર યાચી આવાજ તિકડે યેતીસ નહી, કાય ગડબડ આહે તુમચે રેકોર્ડિંગ સિસ્ટમ મધી, ઇકડે તું તું આયકા આમસી રિહર્સલ હાજી આપ સમજ ગયા ના કે ઇધર આપ સુનિયે, ઉન્હોને રિહર્સલ સુની તુમને બોલા અરે તો ફર્સ્ટ ક્લાસ કહા રહે યાર, હે મંગેશ તુમ અપની પહેલે વાયરિંગ દેખો. મંગેશ જી ફિર આ ગયે રિકોર્ડિસ્ટ, વાય તો મેરી જો પ્લગ થા ના માઇક્રોફોન કા વો લગા નહીં હુઆ થા માઇક્રોફોન પે, પ્લગ લગા ઓર ગાના રિકોર્ડ હો ગયા.